નમસ્તે નમસ્કાર અને લોકસંગીત એવા દૈવ સંતોનોમાં હાર્દિક હાર્દિક સ્વાગતકુ સાથતા કાર્યક્રમ આપને પાખા આપને બાખા અને અવસ્થિત વૈશ્વિકા સ્વ પ્રાવિધિક મિત્રકુ સાથમાં અવાજના ઝૂમ અસ્તરગી લંબ સ્વરપા સુનીલા યુ સમયમાં પૂર્વ નેપાળથી પહેલો સામુદાયિક રેડિયો સુલાઠમાં 101.2 મેગાહર્ટઝમાં કાર્યક્રમ આપને પાખા આપને બાખા સુંદર હુંછ હરેક દિન હરેક બાર ફરક ફરક કાર્યક્રમ લેરા છે તપેકો રેડિયો સેટમાં વસ્તી દેવીને ગર્વ સૌર વિશેષ કરી અમે 3:15 થી 3:50 આજે દબારેમાં આજે રહને સૌર વિશેષ કરીએ આજે તે હમી મંગળબારે વિષયમાં રહેતા છો ને મંગળબારે વિષયમાં છે હમીને લેર આવ્યા છું બખરે માત્રમાં બજારમાં સાર્વજનિક રૂપિયા નીકે ને મીઠા અને મેં દેવદાતા લેરા છે તમારી મનોરંજન બનાવવાના નિમિત્ત છીએ અમે ઉપસ્થિત બની શકીકા સમય પક્કે પણ તપારી હમરો કાર્યક્રમ આપને પાખા આપને બાતક પ્રતીક્ષામાં અનુંઠી હોલા તપાઈકો પ્રતીક્ષિકો સમાય ભને સમાપ્ત બની શકીકો છ એટલે આજે ચાહે હમી તપાઈકો ટેલિફોન લાઈન ચાહિ બિના સક્દૈનૌ કિનભને હામીલે ચાહિ હરેક દિન હરેક બાર ફરક ફરક કાર્યક્રમ લીર આવને ક્રમમાં છે તપાઈકો ટેલિફોન લાઈન ચાહિ હપ્તાકો 4 દિન માત્ર લીને છો ર કતિ સાથે રેદા હવે તમે કાર્યક્રમ લક નગર જે કાર્યક્રમ કો નિયમ અવગત નહી છ ભને કતિપય સાથીહરૂલાઈ થાહા નહુન સક્છ યદી તપાઈહરૂ બખરી માત્રબાટ કાર્યક્રમ સુંદર હુંછ હાम्रो રેડિયોલાઈ સુંદર હુંહુન્છ ભને તપાઈહરૂકા નિમિત્ત આજી म એકચોટી નિયમ અવગત ગરીને આછુ ર વિશેષ કરી હામીલે હરેક દિન હરેક બાર ફરક ફરક કાર્યક્રમ લીર આઉને ગર્છ ર જસમા આજે તપાઈહરૂકો ટેલિફોન લાઈન ચાહિ હામીલે હપ્તાકો 4 દિન લીને ગર્છ ર જસમા આજે સોમબાર બિહીબાર શુક્રબાર શનિબાર ચાહિ તપાઈહરૂકો ટેલિફોન લાઈન લીર આછુ તપાઈહરૂસંગ મીઠો મીઠો કુરાકાની ગરીને છૌ ર વિશેષ કરી આજ ચાહિ હામી મંગળબારે બસાઈમાં રહેકા છૌ ર મંગળબારે બસાઈમાં હામીલે નિકી મીઠા અને લોકબાકા સુંદર મનોરંજન લીને નો છ ર પક્કી પણ તપાઈ યો સમયમાં આપને કામતીર વ્યસ્તતા હુંછ ર કતિ સાથીહરૂ ગોઠાલોમાં પણ હુંહુંછ ના ર વિશેષ કરી આજ નગરીય આંદોલન ભાઈકુ અર્થાત જેન્જી આંદોલન ભાઈકુ પણ આજે તો 1 વર્ષ ભાવકુ છ તેસ કારણ છે સરકારે છે આજ 1 વર્ષ ભાવકુ છ તેસ કારણ છે શહીદહરૂકો સન્માનમાં છે આજ સાર્વજનિક વિદા પણ દિએકો છ તેસ કારણ છે કતિપય સાથીહરૂકો છે अफिसहरू बन्द बोलाएर पछि गरी स्कूल कलेजहरू पनि विदा भएको कारण पनि कतिपय साथीहरू त आफ्नै कामतिर व्यस्तता हुनुहुन्छ होला सरसबैतिर हुनुहुन्छ होला भने कतिपय साथीहरू आफ्नो बाबा मम्मीलाई घरको काममा सघाउँदै हुनुहुन्छ होला भने कतिपय साथीहरू गोठालामा पनि हुनुहुन्छ होला र कति गाउँघरमा त यो विदाको समयमा त कर्मा गर्ने चलन पनि छ होइन साथीसाथी मिलेर चाहिँ एक दिन साथीको घरमा काम गर्ने एक दिन आफ्नो घरमा काम गर्ने त्यस्तो अर्मा पर्ने पनि चल्छ त्यसकारण चाहिँ कतिपय साथीहरू चाहिँ कर्मा पनि गर्दै हुनुहुन्छ होला र जे जस्तो अवस्थामा भए पनि स्वस्थ मस्त र व्यस्त रहँदै हाम्रो कार्यक्रमलाई चाहिँ अन्तिम समा सुनेर साथ दिनुहोला भन्न चाहन्छु र विशेष गरी आज हामी नयाँ लोक बाखा सुन्दै गर्दा चाहिँ पक्की पनि हामीमा नयाँ जो सागर चाहिँ पक्की पनि ल्याउने नै छ र यदि तपाईँहरू कामतिर व्यस्तता हुनुहुन्छ भने तपाईँहरू त्यो पनि अवश्य नै सुन्नुहोला र तपाईँहरूलाई पनि मनोरञ्जन त मिल्ने नै छ र दिवा नगरी जान हामी निकै नै मिठो गीततर्फ नै जानेछौ जुन चाहिँ बखरी मात्रामा बजारमा सार्वजनिक गरिएको मिठो गीत रहेको छ आफू छोरा संसार सोसाइटी निकै नै मिठो गीत रहेको छ र जुन चाहिँ त्यही चाहिँ गीत पनि रहेको छ र यसमा चाहिँ आवाज बन्नुभएको छ खेम सेन्चुरी र बेबी गर्थी मजारको आवाजमा सजिएको यो मिठो गीत हामी एकैछिन सुन्नेछौ र यो गीतको साथमा चाहिँ पहिलो हामी छोटो विश्रामतर्फ मोडिनेछौ र विश्राम पश्चात फेरि उपस्थित हुनेछौ।